0: પેરણરી અરજ કરી. મીડિયા સાથે બતાડ કરતા મુખ્યમંત્રી કહ્યું કે સરકાર જનકલ્યાણનું જોડ્યા હર હલકામાં તેજીનું કામ કરી હે. શ્રી શર્મા કહ્યું કે પ્રદેશમાં બરોબર સાર્વજનિક પરિવહન સેવાનો પસારો કર્યો જાવે, જેનું લોકોને હિફાજતી સરળ સુવિધાપૂર્ણ યાત્રા મુહૈયા વહે શકે.
1: રાજસ્થાન કી જનતા કો જો હમને વાયદા કિયા થા, લગાતાર ઉસ વાયદે કો હમ પૂરા કર રહે હૈ, ક્યોંકિ રાજસ્થાન કી દૂરિયાં બહોત હૈ. क्षेत्रफल की दृष्टि से राजस्थान देश में सबसे बड़ा प्रदेश है. यहाँ लोगों के आवागमन के लिए आवश्यक है कि हमारी ट्रांसपोर्ट की व्यवस्था अच्छी रहे. जब से हमारी सरकार बनी है, हमने जनता के हर विषय को ध्यान में रखते हुए हमारी सरकार लगातार काम कर रही है. और ये अभी तीसरा मौका है जो रोडवेज की बसों को हम लगातार संख्या बढ़ाने का काम कर रहे हैं.
0: ઈ કાર્યક્રમમાં ઉપ મુખ્યમંત્રી અર પરિવહન મંત્રી ડોક્ટર પ્રેમચંદ બૈરવા, સાંસદ મંજુ શર્મા સમેત કઈ જન નુમાઇંદા મોજૂદ રહ્યા. અર અબે મોસમ પ્રદેશ રા કઈ જિલ્લામાં માનસૂન સક્રિય બન્યોડો હૈ. ભીલવાડામાં આજ સવારે હલકી બિરખારો દોર ચાલતો રહ્યો. જાલોરમાં રૂક રૂકને બિરખા વહેતી રહી. ઝુંઝુનુ જિલ્લામાં દોપહરના પછે કઈ થોડા બિરખા હોવાનું મોસમ સુહાવણો વહે ગયો. વઠેઈ રાજ્યમાં કઈ થોડા વેરી બિરખાઉં જલાશયમાં પાણીની આવક બની ઓડી હૈ. મોસમ કેન્દ્ર મુજબ આજ રાજરાત દિખણાદ આથોણી હલકામાં હળકાઉં મજલા અર કઠે કઠે તેજ બિરખા હોણરી આશ હૈ. મહેકમો આવતી 28 તારીખું એક અર ફેરું બિરખારી ગતિવિધિમાં બઢવાર હોવણ અર ઉત્તર અગુણી હલકામાં કઠે કઠે ભારી બિરખા હોણરી આશ જતાઈ હૈ. 29 જુલાઈ 2 અગસ્ત તાઈ રાજેરા ઘણકરા ઠોડા હળકાઉ મજલા અર કટે કટે ભારી બિરખારી આસ હૈ. જાલોર જિલ્લારા સાંચોરમાં આજ બસ અર ટ્રકરી ટક્કરમાં સવાર દો લોગારી મોત વેગી અર 12 જાત્રી ઘાયલ વે ગયા. ઘાયલાને સાંચોરા ટ્રોમા સેન્ટરમાં ઇલાજ સારું ભેજી જ્યા હૈ. આ બસ સાંચોરું ગુજરાત જાયરી હી. ભારતરી અનાહત સિંઘ વિશ્વ સ્ક્વાશ જુનિયર ચેમ્પિયનશિપ જીત ને ઇતિહાસ રચ દીયો હૈ. કનાડામાં મહિલા સિંગલ્સ ફાઇનલમાં મિશ્રરી રૂકૈયા સાલેમ ને હરાર વણા ખિતાબ જીત્યો. એ જીત સાથે અનાહત જુનિયર વિશ્વ ખિતાબ જીતણવાળી પહેલી ભારતીય સ્ક્વાશ ખિલાડી બનગી હૈ. ને હવે આખિરમાં ખાસ સમાચાર આપ એક ફેરું સુણી રહો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ 2026 રે તહેત રાજસ્થાન સમેત દેશભરના પ્રતિભાગીઓ સાથે બતડ કરી. પ્રધાનમંત્રી આકાશવાણી મન કી બાત કાર્યક્રમમાં જળ સંરક્ષણ સારું ચલાયા જા રહ્યા અભિયાન કેચ ધ રેનરો જિક્ર કરતા એણમાં લોકોની ભાગીદારીને સરાયા. કરગિલ વિજય દિવસ માથે દેશ પ્રદેશમાં ન્યારા ન્યારા કાર્યક્રમની મારફત વીર શહીદાને નમન કરી જ્યો. અર રાજસ્થાન રોડવેઝરા બેડામાં 144 નુઈ બસા ભેળી મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જયપુરરા હીરાપુરા ટર્મિનલું હરી ઝંડી દિખાઈ. ને એની સાથે સમાચારનો બુલેટિન અઠે પૂરો યો. મારો આગલો સમાચાર બુલેટિન કાલે સવારે 9 વાગ્યા હિન્દીમાં પ્રસારિત કર્યો જાયેલા. નમસ્કાર.